આગેવાનો વેઝાલા હિન્દી ચિત્રપટ સંગીત હ્યા કાર્યાવળીચે નિમણે ગીત આયકપાચે. હ્યા ગીતા વંગડા આમચી કાર્યાવળ સોંપતા. આયકુયા સુઈ ધાગા હ્યા ફિલ્માતલે ગીત પેપોન આની રોંકિની ગુપ્તા હંચા આવાજાન અનુ મલ્લિક હંચે હે સંગીત સા વરુણ ગ્રોવર હંચે બોલ. બરોબર 3 વરાચેર આયકુપાક રાવાત ન્યૂઝ ઇન હિન્દી, 3 વરા 5 મિનિટાચેર ન્યૂઝ ઇન ઇંગ્લીશ આની 3 વરા 10 મિનિટાચેર કોંકણી મુખેલ ખબરો.